0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર. બુધવાર તારીખ 6 મેના કાર્યક્રમમાં હું મીરાની મહેતા આપનું સ્વાગત કરું છું. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળાનો સ્વીકાર કરીએ છીએ. આજનો રેડિયો કાર્યક્રમ ગુરંગાઈ રાષ્ટ્રના કેમેરેગલ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી પ્રસારિત થાય છે. આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. કેમ છો મિત્રો? મજામાં તો છો ને મિત્રો? સમય બદલાતો રહે છે, સ્થાન બદલાતું રહે છે, પરંતુ દિલમાં રહેલી લાગણીઓ ક્યારેય બદલાતી નથી. હા, એવું થોડો સમય માટે બની શકે કે સમયના અભાવના કારણે આપણે આપણા સ્વજન સાથે વાત ન કરી શકીએ, ન મળી શકીએ, પણ તેનો અર્થ એ નથી કે આપણને તેમના માટે લાગણી નથી. મને પણ તમારા માટે ખૂબ જ લાગણી છે. તમે દર બુધવારે અને શુક્રવારે અમારો પ્રોગ્રામ માણો છો, અમારા અહેવાલ સાંભળો છો અને ખાસ તો તમે સમય કાઢીને અમને સંદેશાઓ મોકલાવો છો, તે માટે હું ઘણી કૃતજ્ઞતા અનુભવું છું. મિત્રો, કાર્યક્રમ દરમિયાન તમારે જો કોઈ સંદેશા મોકલવા હોય તો તમે અમારા ફોન નંબર પર SMS કરીને મોકલી શકો છો. અમારો નંબર છે 0439-799-767. આવો મિત્રો, હવે કાર્યક્રમની સૂચિ મેળવી લઈએ. મિત્રો, કાર્યક્રમમાં સૌપ્રથમ આપણે મેળવીશું ઓસ્ટ્રેલિયાના સમાચાર. ત્યારબાદ ફેડરલ ટ્રેઝરર જીમ ચાલ્મર્સે ખાતરી આપી છે કે તેઓ અત્યાર સુધીનું સૌથી જવાબદાર બજેટ રજૂ કરવાનું તેમણે વચન આપ્યું છે. સરકાર કહી રહી છે કે ઓસ્ટ્રેલિયાની હાલની અનિશ્ચિત પરિસ્થિતિઓનો સામે અનુકૂળ બજેટ રહેશે. મિત્રો, ઉલ્લેખનીય છે કે આવતા અઠવાડિયે બજેટ રજૂ થશે અને બજેટ પૂર્વની પહેલી માહિતી આપશે સુષેણભાઈ દેસાઈ. એ પછી આપણે મેળવીશું ભારતના સમાચાર. હાલ ભારતમાં તાજેતરમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે, તે વિશે આપણને અવગત કરશે હિરેનભાઈ મહેતા. ત્યારબાદ મિત્રો, ઓસ્ટ્રેલિયામાં કારની ચોરી એક ચિંતાનો વિષય બની ગઈ છે, જેમાં ગણતરીની મિનિટોમાં હાઈટેક પદ્ધતિથી કારની ચોરી કરવામાં આવે છે. તમારી કાર ચોરી ન થાય તે માટે કેવા પગલાં લઈ શકાય તે વિશે SBS ગુજરાતી સાથે વાત કરશે ક્રાઇમ સ્ટોપર વિક્ટોરિયા તરફથી ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેલા સ્મિથ. આ ઉપરાંત મિત્રો, ઓસ્ટ્રેલિયન સરકારે 2026 નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજીની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અને પોતાની મોબાઈલ અને સક્રિય સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે 1.2 બિલિયન રોકાણની જાહેરાત કરી છે. આ ભંડોળનો મોટો હિસ્સો એટલે કે $750 મિલિયન વિક્ટોરિયાના બેન્ડિંગોમાં લગભગ 300 નવા બુશમાસ્ટર પ્રોજેક્ટ પ્રોટેક્ટેડ મોબિલિટી વ્હીકલ્સ બનાવવા માટે સફળ ફાળવવામાં આવશે. તે અંગે આપણને માહિતગાર કરશે સુષેણભાઈ દેસાઈ. મિત્રો, આ સાથે જ ઘણી બધી વાતો અને માહિતી સાથેનો આજનો કાર્યક્રમ રહેશે અને કાર્યક્રમના અંત ભાગમાં હું તમને ગીતોની મજા પણ ચોક્કસથી મનાવીશ. આવો મિત્રો, હાલ કાર્યક્રમમાં સમય થયો છે ઓસ્ટ્રેલિયાના સમાચાર પ્રાપ્ત કરવાનો. રજૂ કરું છું ઓસ્ટ્રેલિયાના સમાચાર. નમસ્કાર. બુધવાર તારીખ 6 મેના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો મીરાની મહેતા પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજનો મુખ્ય સમાચાર. IS ગ્રુપ ફાઇટર્સ સાથે જોડાયેલા મહિલાઓ તથા બાળકોનું એક જૂથ ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યું છે. સરકારે ઉત્તર પૂર્વ સીરિયાના અલરોજ કેમ્પમાં વર્ષો પછી તેમના પાછા ફરવાની પુષ્ટિ કરી છે, જેને ઓસ્ટ્રેલિયન પરિવારો વર્ષોથી છોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ લેબર પાર્ટીએ કહ્યું હતું કે તેણે 4 મહિલાઓ અને 9 બાળકોના સ્વદેશ પરત ફરવામાં કોઈ ભૂમિકા ભજવી નથી અને સુરક્ષા એજન્સીઓ સાથે દેખરેખ વ્યવસ્થા પહેલેથી જ હતી, જે 2014થી સંભવિત પરત ફરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન એન્થની એલ્બનીઝી એમ પણ કહ્યું હતું કે જૂથના કોઈપણ સભ્ય જેમણે ગુના કર્યા છે તેમને કાયદામાંથી મુક્તિ આપવામાં આવશે નહીં. ટ્રેઝરર જીમ ચાલ્મર્સે કહ્યું હતું કે તેઓ જાણે છે કે રિઝર્વ બેંકનો વ્યાજદર અંગેનો તાજેતરનો નિર્ણય ઓસ્ટ્રેલિયનો માટે જીવન નિર્વાહના ખર્ચમાં વધારો કરશે. ટ્રેઝરરે એમ પણ કહ્યું હતું કે આગામી સપ્તાહનું ફેડરલ બજેટ, જે મંગળવારે 12 મેના રોજ રજૂ કરવામાં આવશે, તે મુજબ સંયમ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં નોંધપાત્ર બચત થશે અને મોટા પાયે ઉત્તેજના નહીં મળે. સિડની નેશનલ પાર્કમાં એક માણસની શોધ માટે ઘણી બધી એજન્સીઓ શોધ કરી રહી છે. એ વ્યક્તિ એક ડૂબી ગયેલી કારમાં ફસાયેલો હોવાનું માનવામાં આવે છે. પોલીસનું માનવું છે કે આજે એટલે કે બુધવારે વહેલી સવારે સિડનીના દક્ષિણમાં ઓટલી વિયર સાથે અથડાયેલી એક કારમાં બે લોકો હતા અને પછી ઝડપથી તે કાર ડૂબી ગઈ હતી. 20 વર્ષીય ડ્રાઈવર કારમાંથી પોતાને બહાર કાઢવા માટે સફળ રહ્યો હતો, પરંતુ મુસાફર હજુ સુધી મળી શક્યો નથી. ઓસ્ટ્રેલિયામાં વેચાતા 6 નવા વાહનોમાંથી એક ઇલેક્ટ્રિક વ્હીકલનો સમાવેશ થાય છે. કારણ કે મધ્ય પૂર્વમાં સંઘર્ષના કારણે ઇંધણ સંકટ દરમિયાન વધુ ડ્રાઈવરો ડીઝલ અને પેટ્રોલ વાહનોને પસંદ નથી કરી રહ્યા. ફેડરલ ચેમ્બર ઓફ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરવામાં આવેલા વેચાણના આંકડા દર્શાવે છે કે એપ્રિલ દરમિયાન ગ્રાહકોએ 15,400થી વધુ ઇલેક્ટ્રિક કાર ખરીદી હતી, જે સતત બીજા મહિના માટે વેચાણનો રેકોર્ડ તોડે છે. જ્યારે બીજી તરફ આ મહિના દરમિયાન પેટ્રોલ કારના વેચાણમાં 30% ઘટાડો નોંધાયો હતો અને ડીઝલ વાહનોના વેચાણમાં 21% ઘટાડો નોંધાયો હતો. આ સમાચાર ત્યારે સામે આવે છે જ્યારે મધ્ય પૂર્વમાં સંઘર્ષના કારણે બળતણના ભાવ ઊંચા રહ્યા છે અને ફેડરલ સરકારે એવું પણ જાહેર કર્યું હતું કે તે એપ્રિલ 2027થી તેના ઇલેક્ટ્રિક વાહન ડિસ્કાઉન્ટમાં ઘટાડો કરશે. ફેડરલ સરકારે વિક્ટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરીમાં એશિયન ભાષા શિક્ષણ માટે $2.5 મિલિયન સહાયની જાહેરાત કરી છે. આ ભંડોળ સરકારના 25 મિલિયન કોમ્યુનિટી લેંગ્વેજ પ્રોગ્રામનો એક ભાગ છે, જેનો હેતુ 15 ભાષાઓ ધરાવતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભંડોળ મેળવે છે. ફ્લુએન્સી ઇન એશિયન લેંગ્વેજ પ્રોગ્રામ હેઠળ બંગાળી, બર્મીઝ, ફિલિપિનો, ગુજરાતી, હિન્દી, ઇન્ડોનેશિયન, નેપાળી અને મેન્ડ્રીન ભાષાઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે. અને હવે વિદેશના સમાચારોમાં, ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 26 લોકોના મૃત્યુ થયા છે અને 61 લોકો ઘાયલ થયા છે. ચીનના ફટાકડાની રાજધાની તરીકે ઓળખાતા હુનાન પ્રાંતના લિયોયાંગમાં એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે અને અધિકારીઓને નજીકના વિસ્તારો ખાલી કરવાની ફરજ પડી હતી. રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ દુર્ઘટના માટે કડક જવાબદારી નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસનો આદેશ આપ્યો છે. કંપનીના વડાની પહેલેથી જ અટકાયત કરવામાં આવી છે અને શહેરના તમામ ફટાકડા ઉત્પાદનોને સલામતી તપાસ માટે ઉત્પાદન સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ હતા તારીખ 6 મેના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, આગામી અઠવાડિયામાં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે ફેડરલ ટ્રેઝરર જીમ ચાલ્મર્સે ખાતરી આપી છે કે તેઓ અત્યાર સુધીની સૌથી જવાબદાર બજેટ રજૂ કરવાનું તેમણે વચન આપ્યું છે. સરકાર કહી રહી છે કે ઓસ્ટ્રેલિયાની હાલની અનિશ્ચિત પરિસ્થિતિઓની સામે અનુકૂળ બજેટ રહેશે. આવનારા બજેટ અંગેની થોડી પૂર્વ માહિતી લઈને આવી રહ્યા છે સુષણભાઈ દેસાઈ. આવો આપણે તે માહિતી મેળવીએ.
3: SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
4: ફેડરલ ટ્રેઝરર જીમ ચાલ્મર્સે દરેક પોર્ટફોલિયામાં અપેક્ષિત બચત સાથે અત્યાર સુધીનું તેમનું સૌથી જવાબદાર બજેટ રજૂ કરવાનું વચન આપ્યું છે. નેગેટિવ ગિયરિંગ અને કેપિટલ ગેઇન ટેક્સમાં સંભવિત ફેરફારોનો બચાવ કરતા સરકારનું કહેવું છે કે આ બજેટ ઓસ્ટ્રેલિયાના અર્થતંત્ર સામેની અનિશ્ચિત પરિસ્થિતિઓને અનુકૂળ થવા અંગે છે. વધુ વિગતો જાણીએ આ અહેવાલમાં. ગંભીર આર્થિક અનિશ્ચિતતાની વચ્ચે ફેડરલ સરકાર એક એવું બજેટ બહાર પાડવાની તૈયારી કરી રહી છે જેને ટ્રેઝરર જીમ ચાલ્મર્સ અત્યાર સુધીનું સૌથી જવાબદાર બજેટ ગણાવી રહ્યા છે.
5: This will be a really responsible budget focused on resilience and reform. There'll be a productivity package, there'll be a tax reform package, and there'll also be a very substantial savings package as well.
4: Dr. Chalmers, ખર્ચમાં વધુ સંયમ રાખવાના વચન સાથે આ બજેટ સામાન્ય કરતાં વધુ એકંદર બચત આપવા માટે તૈયાર છે તેમ જણાવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે વધેલા ફુગાવા અને કોમોડિટીના ભાવોથી આવકમાં થોડા વધારાની અપેક્ષા વચ્ચે ટ્રેઝરર કહે છે કે તમામ વધારાની આવક બચાવવામાં આવશે.
5: We will save more than we spend and we will bank the upward revisions to revenue as well. We did this in December in the mid-year update and we will do it again in May. I understand and I appreciate that there is a lot of interest in tax reform in this budget. That's welcome from my point of view. What you will see in the budget is, in gross terms, there will be more dollars in savings than dollars in revenue upgrades. There will also be more dollars in savings than dollars in tax reform.
4: Jim Chalmers, 1 July thi dar atvadiye $5 ane tyar pachi na varshe vadu $5 na agau thi kaidesar banela avakvera kap taraf isharo karine vadu tax kap ni atkado ne nakari kadi che. Melbourne માં ઓસ્ટ્રેલિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યક્રમમાં બોલતા શેડો ટ્રેઝરર ટીમ વિલ્સને કહ્યું છે કે સરકારના ટેક્સ કાપ ઓસ્ટ્રેલિયનો દ્વારા સામનો કરવામાં આવતા આર્થિક દબાણોને હલ કરવાથી ઘણા દૂર છે.
6: Those tax cuts didn't even come close to returning bracket creep. By the time of the December budget update last year, just 7 months after the last federal election, the tax cuts Labor took to the last election had already been wiped out by the Treasurer's active inflation agenda. That's why over their time in government, the Albanese government is the highest taxing government in Australian history, and why personal income taxes in particular are at the highest level as a share of the economy ever.
4: Negative gearing માં ફેરફારો ન કરવાના ચૂંટણી વચનો છતાં ડોક્ટર ચાલ્મર્સ કહે છે કે બજેટ આંતર પેઢીના દબાણો પર ધ્યાન કેન્દ્રિત રાખશે. બજેટ પહેલાની ચર્ચાઓમાં કેપિટલ ગેઇન ટેક્સ અને નેગેટિવ ગિયરિંગમાં સંભવિત ફેરફારો વચ્ચે અટકળો જોવા મળી છે. આવા ફેરફારો પર પાછળ હટવાથી મતદારોનો વિશ્વાસ તૂટી શકે છે કે કેમ તેમ પૂછવામાં આવતા ટ્રેઝરર કહે છે કે સરકાર પાસેથી સંજોગોના આધારે નિર્ણયો લેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
5: Our responsibility is to calibrate the budget to the conditions, to understand and respond to the very real pressures that people are under now and in intergenerational terms as well. And you build trust by taking the right decisions for the right reasons and explaining. If you've come to a different view over time, being upfront and explaining why that has been the case.
4: કાર્યસૂચિમાં આંતરપેઢીના દબાણો હોવાથી ફેમિલી ટ્રસ્ટમાંથી મળતી રકમ પર ચૂકવવામાં આવતા ટેક્સમાં સંભવિત વધારાની અટકળો પણ ચાલી રહી છે. સેવન નેટવર્કના સનરાઇઝ કાર્યક્રમમાં બોલતા વન નેશન પાર્ટીના સાંસદ બાનબી જોયસ દલીલ કરે છે કે આ પગલાં એવા લોકોને અન્યાયી રીતે નિશાન બનાવશે જેમણે લાંબા સમય સુધી રોકાણ કર્યું છે.
7: Who, after they have paid tax on their income, invest in capital assets so their children can have a better life by handing across an asset to them because they went without. They didn't buy the new boat, they didn't go on the trip, they didn't buy the new car, they put their money away for other people who come after them. And what's happening now is Uncle Jim has run out of money, he's desperately looking for it, so he's going to the prudent people and ripping it off them.
4: ટીમ વિલ્સન કહે છે કે સ્ટેજ થ્રી ટેક્સ કાપ અંગેના વચનો તોડ્યા બાદ સરકાર ઓસ્ટ્રેલિયન અર્થતંત્ર પરનો કાબૂ પણ ગુમાવી રહી છે.
6: Jim Chalmers is now actively telling us he needs to break trust, to build trust so that he can target trusts. The economic follow-through is real. Last financial year, 8 businesses collapsed every business hour. It is clear the Treasurer has lost control of the economy. Policy is heading in one direction, the Reserve Bank in the other, and Australians are being caught in between.
4: National Disability Insurance Scheme અને ખાનગી આરોગ્ય વીમા રિબેટમાં કાપની સાથે સાથે નાણામંત્રી કેટી ગલાગર કહે છે કે દરેક પોર્ટફોલિયોમાં બચતની ઓળખ કરવામાં આવી છે.
8: The budget will also include $2.7 billion in savings in 29-30 from reduced spending on external labour and non-wage spending like travel and property, hospitality across the APS. And it'll also have significant savings from unallocated funding across a number of departments. It will also include reprioritisation within defence, which the DPM has taken you through, and also an effort around reducing fraud and non-compliance across MBS and PBS. And so just, I guess, the message I'm saying there is, and I've been asked this in the last few days, is there will be savings across every portfolio. We've looked everywhere for savings.
4: જીવન નિર્વાહના ખર્ચ અંગેના પગલાઓ પર ટ્રેઝરર કહે છે કે બજેટમાં જૂન મહિના પછી ઈંધણ એક્સાઇઝમાં કાપને લંબાવવાના નિર્ણયનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાપ કમ ચલાવ છે તેના પર ભાર મૂકતા ડોક્ટર ચાલ્મર્સ કહે છે કે ભવિષ્યમાં જીવન નિર્વાહના ખર્ચ માટેના પગલાઓ અંગે અનેક આકસ્મિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટથી અલગ તેઓ કહે છે કે સરકાર સંભવિત નકારાત્મક સ્થિતિઓ અંગે પણ માહિતી આપશે.
5: Well, obviously, we've got a whole range of contingencies, and we need to be prepared for any scenario, including a downside scenario. I think in response to Leah's question before, you know, we made it clear that we will sketch out for Australians what that downside scenario could look like. And clearly, if the economy deteriorates quicker and worse than what we're anticipating in the budget, of course, we will consider our options at that point.
4: SBS ન્યૂઝ માટે સિડની લેંગનો અહેવાલ SBS ગુજરાતી પર આપે સાંભળ્યો સુષેણ દેસાઈ પાસેથી.
3: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
9: Starting a new life in Australia isn't easy.
10: A lot of companies have rejected me.
11: Sometimes I feel like, oh, I'm gonna quit, I've give up.
9: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
12: Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
13: SBS Audio.
14: તમારા રસના વિષયો સાથે મેળ ખાતો પ્રોગ્રામ સાંભળવા
15: પહોંચી આવતાલિયા જંબઈ હાલમાં
16: SBS Chill.
17: SBS Pop Asia. Non-stop Asian pop.
18: Can you describe that feeling for people who haven't experienced it?
19: SBS Hindi ઉપલબ્ધ કરવાતા હે.
20: Far from the partisan politics.
14: સાથે વધુ ભાષાઓમાં સમાચાર, તમારા મૂડ સાથે મેળ ખાતો સંગીત, મનમોહક અને રોચક પોડકાસ્ટ તમારી રાહ જોઈ રહ્યા છે. ડાઉનલોડ કરો SBS Audio એપ અથવા મુલાકાત લો
16: sbs.com.au/audio.
2: મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું આપની સંચાલિકા મીરાની મહેતા. મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે કાર્યક્રમની રૂપરેખા મેળવી લેવાનું. આપણે સૌ પ્રથમ મેળવીશું ભારતના સમાચાર અને ત્યારબાદ આપણે માહિતી મેળવીશું ઓસ્ટ્રેલિયામાં ક્રાઇમ સ્ટોપર્સ વિશેની. અંગે સરસ મજાનો અહેવાલ લઈને આવી રહ્યા છે વત્સલભાઈ પટેલ. ત્યારબાદ મિત્રો, ગવર્મેન્ટે જે સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે જે રોકાણની જાહેરાત કરી છે તે અંગે આપણને માહિતગાર કરશે સુષેણભાઈ દેસાઈ. આવો મિત્રો, હાલ કાર્યક્રમમાં સમય થયો છે ભારતના સમાચાર પ્રાપ્ત કરવાનો. આજે ભારતના સમાચાર આપી રહ્યા છે મારા વિશેષ સંવાદદાતા હિરેનભાઈ મહેતા.
21: નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 5 મે મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. મોટાભાગના એક્ઝિટ પોલને સાચા પાડતું પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સ્વીકારવાનો મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ધરાર ઇનકાર કરી દીધો છે. પરિણામ ઘોષિત થયાના બીજે દિવસે એમણે પત્રકારોને કહ્યું હતું કે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું નહીં આપે અને ચૂંટણી પરિણામને અદાલતમાં પડકારશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 293 બેઠકોના પરિણામ સોમવારે ઘોષિત થયા હતા. એ મુજબ ભાજપે 207 બેઠકો જીતી લીધી છે, જ્યારે મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને ફાળે 80 બેઠકો આવી છે. કોંગ્રેસ તથા ઇતર પક્ષોના ફાળે 6 બેઠકો બોલે છે. સોમવારે મતગણતરી શરૂ થઈ એના પહેલા રાઉન્ડથી જ ઘણી ખરી બેઠકો પર ભાજપના ઉમેદવારોએ સરસાઈ મેળવવા માંડી હતી. બપોર સુધીમાં પરિણામ ભાજપની તરફેણમાં જશે એ નિશ્ચિત પણ થઈ ગયું હતું. જોકે ભાજપ 200 બેઠકોનો આંક પાર કરશે, એટલે કે 2/3 બેઠકો પર જીત મેળવશે એવી શક્યતા લાગતી નહોતી. અલબત્ત સાંજે બધા પરિણામ જાહેર થયા ત્યાં સુધીમાં ભાજપના વિજેતા ઉમેદવારોની સંખ્યા 207 પર પહોંચી ગઈ હતી. ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી એમના કોલકાતાના ભવાનીપુર મતવિસ્તારમાં 15,000 મતના તફાવતથી હારી ગયા હતા. એક સમયના મમતાના જ પક્ષના શુભેન્દુ અધિકારીએ મમતાને પરાજય આપ્યો હતો. યોગાનુયોગ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં પણ શુભેન્દુ અધિકારીએ જ મમતાને નંદીગ્રામ મતદારસંઘમાં હરાવ્યા હતા. સુવેન્દુ અધિકારી અત્યારે ભાજપના મુખ્યપ્રધાન પદના પ્રમુખ દાવેદાર છે. એમણે કોલકાતાના ભવાનીપુર ઉપરાંત નંદીગ્રામની બેઠક પરથી પણ વિજય મેળવ્યો છે. ગયા મહિના દરમિયાન બંગાળ ઉપરાંત તમિલનાડુ, કેરલમ એટલે કે કેરળ અને આસામમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અલબત્ત એમાં સૌથી વધુ રસાકસી પશ્ચિમ બંગાળમાં હતી. બે તબક્કામાં યોજાયેલા મતદાન દરમિયાન એક બેઠક પર નવેસરથી ચૂંટણી યોજવાનું ઇલેક્શન કમિશને જાહેર કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન અગાઉની જેમ મોટા પાયે હિંસા કે તોફાન તો થયા નહોતા, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સામસામા આક્ષેપોની લડાઈ જરૂર થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપે એના લગભગ તમામ મોટા નેતાઓને બંગાળમાં પ્રચાર માટે ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચાર તથા મતદાન દરમિયાન હિંસા ન થાય એ માટે કેન્દ્રીય અનામત પોલીસ દળને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા હતા. જો કે પરિણામ જાહેર થયા પછી મમતાએ કેન્દ્રીય પોલીસ દળ પર જોરજુલમીનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે મતદારોએ એમને જાકારો નથી આપ્યો, પરંતુ કેન્દ્રીય પોલીસ દળ અને ચૂંટણી પંચની મદદથી ભાજપે એમનો વિજય જૂટવી લીધો છે. મમતાએ એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય પોલીસ દળના જવાનોએ એમના પક્ષના અનેક કાર્યકરોની મારપીટ કરી હતી. મુખ્યપ્રધાન પદ છોડવાનું નકારી મમતાએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો સાથે ચર્ચા કરી હવે પછીનો નિર્ણય લેશે. ચૂંટણી પરિણામો વિરુદ્ધ એમનો પક્ષ આખા બંગાળમાં દેખાવો કરશે એવો નિર્દેશ પણ મમતાએ આપ્યો હતો. મમતાની આ ઘોષણા સામે ભાજપના પ્રવક્તા સંબિત પત્રાએ કહ્યું હતું કે મમતા લોકશાહી અને બંધારણનું અપમાન કરી રહ્યા છે અને સાથોસાથ પોતાની જાતને મજાકનું સાધન પણ બનાવી રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો તમિલનાડુના વર્તમાન મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન પણ ચૂંટણીમાં હારી ગયા બાદ મંગળવારે એમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. સ્ટાલિન પોતે તો ચૂંટણી હારી જ ગયા છે, એમના પક્ષ ડીએમકેનો પણ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં 234માંથી અડધા ઉપરાંતની બેઠકો જીતનારા ડીએમકેને આ વખતે 73 સીટ જ મળી છે. એ સમયે પહેલી વખત ચૂંટણી લડી રહેલા તમિળ અભિનેતા વિજય થલપતિના ટીવીકે એટલે કે તમિળ વેટ્રી કળગમ પક્ષે 107 બેઠકો જીતી સૌથી મોટા પક્ષ તરીકે સ્થાન મેળવ્યું છે. વિધાનસભામાં સાદી બહુમતી માટે વિજયના પક્ષને 11 વિધાનસભ્યોના ટેકાની જરૂર છે. એ માટે વિજયે કોંગ્રેસ સહિતના નાના પક્ષો સાથે વાતચીત શરૂ પણ કરી દીધી છે. સરકાર સ્થાપવા માટે તમિલનાડુના રાજ્યપાલ એમને ગુરુવારે મળવા બોલાવે એવી શક્યતા છે. એ સમયે વિજય સરકાર રચવા દાવો કરશે અને પોતાના સમર્થક વિધાનસભ્યોની યાદી રાજ્યપાલને સોંપશે. તમિલનાડુમાં મૂળ લડત તો ડીએમકે અને અન્ના ડીએમકે એમ બે પક્ષ વચ્ચે હોવાનું લાગતું હતું. જોકે યુવાનો અને મહિલા વર્ગમાં સારું પ્રભુત્વ ધરાવતા વિજયને એ બે પક્ષની લડાઈનો ફાયદો મળ્યો છે. વિજય તમિલ ફિલ્મોનો જાણીતો અભિનેતા છે અને એણે અત્યાર સુધી 70 ફિલ્મોમાં કામ કર્યું છે. એની એક ફિલ્મના અતિ પ્રચલિત પાત્રના નામ પરથી તમિલનાડુમાં એ વિજય થલપતિ તરીકે ઓળખાય છે. તમિલનાડુની જેમ કેરલમમાં પણ સત્તા પરિવર્તન થયું છે. છેલ્લા 10 વર્ષથી કેરળમાં માર્ક્સવાદી પક્ષનું શાસન હતું, પરંતુ આ વખતે કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ 140માંથી 102 બેઠકો જીતી લીધી છે. કેરળમ એટલે કે કેરળમાં પહેલીવાર ભાજપ 3 બેઠક જીત્યો છે. કેરળથી આસામ જઈએ તો ઈશાન ભારતના સૌથી મોટા રાજ્યમાં ભાજપે સતત 3જી મુદત માટે સત્તા જાળવી રાખી છે. કુલ 126માંથી ભાજપ અને એના સહકારી પક્ષોએ 102 બેઠકો પર ઝળહળતી ફતે મેળવી છે. ભાજપે એકલ પંડે પણ સાદી બહુમતી મેળવી લીધી છે. કોંગ્રેસને અહીં 21 બેઠક મળી છે. કોઈ અણધાર્યો ફેરફાર નહીં થાય તો ભાજપના વરિષ્ઠ આગેવાન હેમંત બિસ્વા શર્મા વધુ એકવાર આસામના મુખ્યમંત્રી બનશે. અને રાજકારણ પછી હવે બીજા સમાચાર તરફ વળીએ. ગયા જૂનમાં અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થવામાં છે ત્યારે એની તપાસમાં એક મહત્વનો વળાંક આવી શકે છે. ભારતીય પાઇલોટોના મહાસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ અમુક પુરાવા રજૂ કરી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ક્ષતિયુક્ત બેટરીને કારણે વિમાનના એન્જિનનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને એને પરિણામે આ વિમાન ધારી ઊંચાઈ ન મેળવતા કેટલાક મકાનો સાથે અથડાઈને તૂટી પડ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ લીધાની એકાદ મિનિટ જેટલા જ સમયમાં એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમ લાઇનર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થઈ તૂટી પડ્યું હતું. પરિણામે એના એક સિવાયના તમામ 241 મુસાફર મૃત્યુ પામ્યા હતા. એર ઇન્ડિયાનું આ પ્લેન અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવાનું હતું. હમણાં ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ દ્વારા એક પત્ર ઉપરાંત નાગરી ઉડ્ડયન મંત્રાલયને ઇલેક્ટ્રિકલ ફેલ્યોર મિકેનિઝમની કેટલીક વિગતો સોંપવામાં આવી છે. ફેડરેશનના પદાધિકારીઓએ સરકારને ભલામણ કરી છે કે એમના પત્રને દસ્તાવેજી પુરાવો ગણી વધુ ચકાસણી માટે એ આઈઆઈટી મુંબઈ, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અથવા તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સોંપવો જોઈએ. ભારતીય વિમાનીઓના સંગઠનનો આ પત્ર એર ઇન્ડિયાના પ્લેનને નડેલી દુર્ઘટના માટે બેટરીની ક્ષતિ સમક્ષ આંગળી ચીંધે છે, જ્યારે ખાસ તો કેટલાક વિદેશી સમાચાર માધ્યમોમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એક પાયલટની આત્મઘાતી વૃત્તિને કારણે આ અકસ્માત થયો હતો. એટલે કે એક પાયલટે જાણી જોઈને વિમાનના બંને એન્જિનને ઇંધણનો પુરવઠો ચાલુ રાખતા લીવરની સ્વિચ બંધ કરી દીધી હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સના પદાધિકારીઓએ આવી થિયરી પર તર્ક વિતર્ક ન કરવા માટે લોકોને અનુરોધ કર્યો છે.

0: આવો મિત્રો, હવે ભારતના સમાચાર મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીએ અને વાત કરીએ ઓસ્ટ્રેલિયાની. તો ઓસ્ટ્રેલિયામાં કારની ચોરી એ એક ચિંતાનો વિષય બની ગયો છે, જેમાં ગણતરીની મિનિટોમાં જ હાઈટેક પદ્ધતિથી કારની ચોરી કરવામાં આવે છે. તમારી કાર ચોરી ન થાય તે માટે કેવા પગલાં લઈ શકાય તે વિશે SBS ગુજરાતી સાથે વાત કરી રહ્યા છે ક્રાઇમ સ્ટોપર્સ વિક્ટોરિયા તરફથી ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેલા સ્મિથ અને વાર્તાલાપ કરી રહ્યા છે વત્સલભાઈ પટેલ.
1: SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
2: કારની ચોરી હવે ઝડપી ગતિએ બદલાઈ રહી છે. જ્યાં ગુનેગારો આધુનિક વાહનોને નિશાન બનાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, અને તાજેતરની ચેતવણીઓ અનુસાર સમગ્ર ઓસ્ટ્રેલિયામાં હાઈટેક કાર ચોરીના કેસમાં વધારો થયો છે. જ્યાં ગુનેગારો ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કાર અનલોક કરી ચોરી કરી શકે છે. તો આ પ્રકારની ચોરી કેવી રીતે થઈ રહી છે અને ડ્રાઈવર્સ પોતાને સુરક્ષિત રાખવા માટે કેવા પગલાં લઈ શકે છે તે સમજવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે ક્રાઇમ સ્ટોપર્સ વિક્ટોરિયાથી ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેલા સ્મિથ. હાલમાં હાઈટેક કાર ચોરી વિશે ઘણું સાંભળવા મળે છે, તો વિક્ટોરિયા અને સમગ્ર ઓસ્ટ્રેલિયામાં આ સમસ્યા કેટલી ગંભીર છે તે વિશે સ્ટેલા જણાવી રહ્યા છે કે આ એક ખૂબ જ મોટી સમસ્યા છે. હાલમાં ગુનેગારો કી રીપ્રોગ્રામિંગ ડિવાઇસનો ઉપયોગ કરીને ચાવી વગરની કાર ચોરી કરી રહ્યા છે. આજકાલ ચારમાંથી એક કાર આ રીતે ચોરી થાય છે, અને આ વાહન ચોરી કરવાની સૌથી ઝડપથી વધી રહેલી પદ્ધતિ છે.
3: It is a significant issue. At the moment, offenders are increasingly using key programming devices to steal cars without the keys. So one in four vehicles are now stolen this way, and it is the fastest growing method of vehicle theft. Over the past 2 years, the theft rate for common makes with keyless entry and push start systems, and this includes Holden, Toyota and Subaru, has roughly doubled.
2: ક્રાઇમ સ્ટોપર્સ દ્વારા SBS ગુજરાતીને આપવામાં આવેલા આંકડા પ્રમાણે ડિસેમ્બર 2025 સુધીના છેલ્લા એક વર્ષમાં વિક્ટોરિયામાં 32,000થી વધુ કાર ચોરીની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં વર્ષ 2023-25 સુધીમાં વાહનોની ચોરીના આંકડામાં 56.3% વધારો થયો છે. કયા પ્રકારની કાર સૌથી વધુ જોખમમાં છે અને કઈ જગ્યાઓ પર આ પ્રકારે કાર ચોરીની શક્યતાઓ વધી જાય છે તે વિશે સ્ટેલા જણાવી રહ્યા છે કે
3: So Holden, Toyota and Subaru are the makes that have been most targeted, but any vehicle can be targeted by thieves. And it's really important whether you're parking in shopping centres, at railway stations or even at your home to make sure that you're locking your vehicle and that you're thinking about vehicle security.
2: આધુનિક કીલેસ એન્ટ્રી અને પુશ બટન સ્ટાર્ટ કાર ગુનેગારો માટે સરળ નિશાન કેમ બને છે તે અંગે સ્ટેલા જણાવે છે કે ગુનેગારો હવે વધુ અદ્યતન કી રીપ્રોગ્રામિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેથી લોકો માટે એ ખૂબ જ મહત્વનું છે કે તેઓ એન્ટી થેફ્ટ ઉપકરણો લગાવે અને શક્ય હોય ત્યાં સુધી ગાડી રોડ પરથી દૂર અને સારી રીતે પ્રકાશિત જગ્યા હોય ત્યાં જ પાર્ક કરે.
3: Because criminals are now using key reprogramming devices, so they have more sophisticated technology to target those cars. And it's really important that people consider installing anti-theft devices and make sure that they park off-street and in well-lit areas.
2: Drivers તેમના વાહનોને સુરક્ષિત રાખવા માટે કયા સરળ પરંતુ અસરકારક પગલાં લઈ શકે છે તે અંગે સ્ટેલા જણાવી રહ્યા છે કે ફેરાડે બેગ્સ અને OBD port locks નો ઉપયોગ સૌથી સરળ પદ્ધતિ છે.
3: If drivers park in more secure areas, so always think about parking in well-lit areas, thinking about where you're parking your car and what opportunities you might be creating for thieves. So think about installing anti-theft devices, and they can include things like Faraday bags. Faraday bags are lined with a material that's capable of blocking the electromagnetic fields that prevent the key fob signal from being boosted or replicated. You can install OBD port locks. OBD port locks fit over the OBD port to prevent thieves from connecting a reprogramming device to your vehicle. Mm-hmm. And engine immobilizers are another type of device. They're more expensive, but if you have an expensive vehicle or you particularly want to protect your car, an engine immobilizer is a highly effective way you can install those in vehicles to obstruct engines from starting unless the correct key or electronic signal is present. But also importantly, there are cheaper devices that can help, steering wheel locks that prevent the steering wheel from being turned. And they're highly visible. I know they're quite clunky, but they're highly visible, so they also act as a deterrent to thieves. And while we're on that subject, anti-theft number plate screws can also help to protect your number plates as well, which thieves will also target.
2: જો આપણે કાર ઘરે પાર્ક કરીએ તો ડિવાઇસ કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે અને કારની ચાવી જો કબાટમાં મૂકીએ તો શું તે ચોરો માટે ક્લોન કરવું સરળ બને છે કે કેમ તે અંગે સ્ટેલા જણાવી રહ્યા છે કે
3: I think what's important is to consider the different types of devices. So the Faraday bags prevent the key fob signal from being boosted or replicated, so the Faraday bag can be quite helpful. But if you think about where you put your keys when you're at home, you don't leave your keys visible, don't leave them in the car, but put them somewhere, you know, that if a thief does come in, they're not going to come and get you next to your bed. Just put them somewhere that you think is nice and safe, you know, whether that's out of sight and possibly a kitchen bench or wherever that happens to be that you think is a safe place. Never put yourself at risk. I think it's really important to remember that a car is a car and it can be replaced, but never put yourself at risk because we can't replace you. So in terms of the cars themselves, always make sure they're locked and you've thought about where the keys are actually placed. There are a range of different ways. A steering wheel lock is a cheaper option, mm-hmm. And it acts as a strong visual deterrent just because it makes it harder for thieves to drive away. They're not invincible, but it does make it, you know, if they're making a choice, if they can see something that's locked up and it's going to take them a bit longer, it does make it a bit harder. So there are a range of options and it depends how much money you want to spend. But I think the really important thing is to think about where you're parking as well. Park in well-lit areas and please don't leave visible valuables in the car because you're just encouraging thieves to break into your car as well.
2: જો કોઈ કાર ચોરીનો ભોગ બને તો તેમણે શું કરવું જોઈએ અને ક્રાઇમ સ્ટોપર્સ કેવી રીતે મદદ કરી શકે છે તે અંગે સ્ટેલા જણાવી રહ્યા છે કે તમારે તરત જ પોલીસમાં રિપોર્ટ કરવો જોઈએ અને જો તમારી પાસે ઇન્સ્યોરન્સ હોય તો ઇન્સ્યોરન્સ કંપનીનો પણ તરત જ સંપર્ક કરો અને તેમની સલાહ મેળવો પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે કે પોલીસમાં રિપોર્ટ કરો અને તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા ઓનલાઈન માધ્યમ દ્વારા પણ તે રિપોર્ટ કરી શકો છો.
3: So if you are a victim of vehicle theft, you need to make a report to police. And if you have insurance, you should contact your insurance company and take their advice as well. But it's very important that you make a report to the police. And you can either do that at your local police station or online with the police assistance line or online reporting. In terms of Crime Stoppers, we're here to help the public if they have any information about suspicious activity around cars or homes, if they have any video footage, so from dash cams or home security cameras. We're always very interested in receiving footage of suspicious activity. It can place criminals in a certain place at a certain time. It can give some insight into what's going on in a local community. And we'd encourage people to share that footage and any information with us about incidents that they may be aware of or people that are participating in this type of crime.
2: જો કોઈની કાર ચોરી થાય તો તેને પાછી મળવાની શક્યતા અંગે સ્ટેલા જણાવી રહ્યા છે કે આ કારના પ્રકાર અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના પર વધુ આધાર રાખે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે કાર ચોરી રોડ યુઝર્સ માટે જોખમ ઊભું કરી શકે છે. ચોરાયેલી કારનો ઉપયોગ ઘણીવાર ગંભીર ગુનાઓ માટે થાય છે, જેમ કે મોટી ચોરી અને પોલીસથી ભાગવાનો પ્રયાસ.
3: Oh, that varies, really. I think it depends on the type of car and how it's being used. But what we do know is that car theft is increasingly putting road users at risk. And stolen cars are frequently used in further serious offending, including aggravated burglaries and police evasions. So it's actually really important that people think about where they park their car, lock it up as best you can, and if you do become a victim, please, please just remember that you are more important than the car, but please think about where you've parked it and how you can help keep your vehicle and yourself safe.
2: મિત્રો, આ હતા સ્ટેલા સ્મિથ, ક્રાઇમ સ્ટોપર્સ વિક્ટોરિયાના ચીફ એક્ઝિક્યુટિવ, જેમણે હાઈટેક કાર ચોરીના વધતા જોખમ અને સમાજ કેવી રીતે તેનાથી સુરક્ષિત રહી શકે તે વિશે માહિતી આપી.
1: SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
4: I'm here on the job site with Dale, who's a framing contractor.
5: Hey, good morning.
4: Dale traded up to Geico Commercial Auto Insurance for all his business vehicles. We're here where he needs us most.
5: Yep, they sure are.
4: We make it easy for him to save on all his insurance needs, all in one place, with coverage that fits his business and bottom line. Oh, I shouldn't have looked down.
5: It's all right.
4: We're so far up here.
5: Look at me. Take a deep breath.
4: No, I'm good.

0: SBS South Asian.
1: Your news from here
0: and hits from home.
2: Landu gets lost in his office building.
3: Man, why does every floor look the same?
2: Boat U is on a boat covered by Geico. And with Geico's 24/7 claim support from boat insurance specialists, he can spend more time getting lost on the water.
3: Man, getting lost out here is the best.
2: And with Geico, Boat U can add 24/7 access to towing, too.
3: To clarify, though, I'm only figuratively lost, in case you're worried.
2: It feels good to be Boat U. It feels good to Geico.
4: વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે ભારતના અન્ય સમાચાર પ્રાપ્ત કરવાનો. રજૂ કરું છું ભારતના અન્ય સમાચાર.
5: બ્રેક પછી સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. મધ્યપ્રદેશમાં જબલપુર નજીક તોફાની પવનને કારણે સહેલાણીઓથી ભરેલી એક ક્રુઝ બોટ નર્મદા નદીના પ્રચંડ જળરાશિમાં ડૂબી જવાને કારણે 11 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ હતો. ગયા શુક્રવારે જબલપુર નજીક બરગી ડેમના જલગ્રાહી વિસ્તારમાં મધ્યપ્રદેશ ટુરિઝમ વિભાગની એક બોટ ભારે પવનને કારણે વાંકી વળી ડૂબી ગઈ હતી. કહેવાય છે કે એ સમયે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવાની ચેતવણી આપવામાં આવી હતી અને બોટ સેવા બંધ રાખવા પણ સૂચવવામાં આવ્યું હતું. એમ છતાં બોટ ઓપરેટરે કોઈ સૂચના કાને ધરી નહોતી. આ બોટ ડૂબી એની થોડી મિનિટ પહેલા કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ક્રુઝમાં સવાર અનેક લોકો પાસે લાઈફ જેકેટ પણ નહોતા. ક્રુઝમાં કુલ 39 પેસેન્જર્સ અને 2 ક્રૂ મેમ્બર્સ હતા. આ બોટ નર્મદાના પાણીમાં ડૂબી ત્યારે નજીકથી ઓર એક ક્રુઝ પસાર થઈ રહી હતી. બોટ ભારે પવનને કારણે પલટી ખાઈ જતા એમાંથી કેટલાક પેસેન્જર્સ પાણીમાં ધકેલાઈ ગયા હતા. એ પછીની થોડી મિનિટમાં જ બોટમાં પાણી ભરાઈ જવાને કારણે બોટ આખી ડૂબી ગઈ હતી. આશરે 2 વર્ષ અગાઉ વડોદરા નજીકના હરણી તળાવમાં આવી જ રીતે એક બોટ ઊંધી વળી જતા 12 બાળકો અને 2 સ્કૂલ ટીચર્સ ડૂબીને મૃત્યુ પામ્યા હતા. સ્કૂલની પિકનિક માટે એ બાળકો એમના શિક્ષકો સાથે ત્યાં આવ્યા હતા. અને હવે વાત ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે ખાબકેલા વરસાદની. ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, હિમાચલ તથા ઉત્તરાખંડના ઉપરી ભાગોમાં અસાધારણ હિમવર્ષાને કારણે ત્યાં બરફીલો માહોલ સર્જાઈ ગયો છે તો દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળો આતંક વેરી રહ્યો છે. રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો 42-44 ડિગ્રી સેલ્સિયસ જેટલે પહોંચ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત કેટલાક ભાગોમાં યલો એલર્ટની સૂચના આપી છે. એનો અર્થ એ કે આ વિસ્તારોમાં ઉષ્ણતામાન હજી વધી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આખા ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટના નામે બોલે છે, તો એ પછી ભુજ, ભાવનગર, અમરેલી અને અમદાવાદ વગેરે શહેર આવે છે. જોકે મંગળવારે રાત્રે આવા કેટલાક એરિયામાં ભારે વરસાદ ખાબક્યો હતો. મંગળવારે સવારે જ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ગીર સોમનાથ, અમરેલી ઉપરાંત કચ્છ, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. તો મંગળવારે રાત્રે અચાનક અમદાવાદના ઘણા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની 3 સિસ્ટમ સક્રિય થતાં પવનની દિશા બદલાઈ છે અને ઋતુમાં પલટો આવ્યો છે. એને પગલે બુધવારે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની ધારણા છે. રાજકોટ, ભાવનગર, અમરેલી અને દાહોદમાં આજે તોફાની પવન સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગના એક અધિકારીએ વ્યક્ત કરી છે. દોસ્તો, આ હતું આજનું સમાચાર બુલેટિન. ફરી મળીશું આવતા સપ્તાહે. નમસ્તે.

મિત્રો, હવે હું કાર્યક્રમમાં ગીત રજૂ કરું તે પહેલાં શુક્રવારના કાર્યક્રમ માટે એક સંદેશો આવ્યો હતો, તે હું વાંચું છું. શુક્રવારના કાર્યક્રમ માટે ક્લાઇડથી વ્રજેશભાઈનો સંદેશો આવ્યો હતો. તેઓ લખે છે કે વત્સલભાઈ અને સુષેણભાઈ દ્વારા આયોજન કરાયેલ સ્થાપના દિવસનો પ્રોગ્રામ ખરેખર ખૂબ જ ગમ્યો હતો. ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ નિમિત્તે સૌને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મારા અમરેલીથી સંબંધ ધરાવતા માન

निया कविश्री प्रफुल દવેનો ઇન્ટરવ્યુ મીરાનીબેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ રસપ્રદ લાગ્યો. જૂની જાણી અજાણી વાતો સાંભળીને ખૂબ આનંદ થયો. મિત્રો, તેઓ વધુમાં લખે છે કે જેમ આપણે આ સ્થાપના દિવસ હર્ષ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ, તેમ આપણા પર પણ એક વિશેષ જવાબદારી આવે છે કે ગુજરાતી હોવાના નાતે સામાજિક દ્રષ્ટિએ આપણો વારસો, અસ્મિતા, ભાષા અને સંસ્કૃતિને સાચવી રાખવી અને તેનો પ્રચાર પ્રસાર કરવો આપણી ફરજ છે. નવી અને અગવી પ્રતિભાઓ ઊભી કરવી તેમજ હાલના અને આવનારા દરેક ગુજરાતીમાં ગૌરવની ભાવના વિકસાવવી ખૂબ જ જરૂરી છે. ગુજરાત રાજ્યનો ઇતિહાસ અને તેની યશગાથા ભારત વર્ષમાં તેની આગવી ઓળખ છે, જે ક્યારેય વિસરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ગુણવંતુ અને ગૌરવવંતુ ગુજરાત જાળવવા માટે આપણે સ્વેચ્છાએ જવાબદારી લેવી જોઈએ. અહીં ઓસ્ટ્રેલિયામાં 70ના દાયકાથી રેડિયો માધ્યમ દ્વારા ગુજરાત અને તેની સંસ્કૃતિને પીરસવા અને જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ એવા SBS રેડિયોની સમગ્ર ટીમને હું કોટી કોટી વંદન કરું છું. સાથે સાથે દરેક શ્રોતાઓને મારી વિનંતી છે કે નવી જનરેશનને પણ જો આપણે પ્રોગ્રામ જોતા અથવા સાંભળતા કરીએ તો તેઓ ટેકનોલોજીના માધ્યમથી આ વારસાને આગળ લઈ જઈ શકશે અને ગુજરાતી હોવાનો ગૌરવ અખંડિત રહેશે. જય જય ગરવી ગુજરાત જેવું પ્રેરણાદાયી ગીત સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. અંતમાં મારી વિનંતી છે કે આદિકવિ તરીકે ઓળખાતા ગુજરાતી સંસ્કૃતિના અમૂલ્ય યોગદાન આપનાર નરસિંહ મહેતાના પ્રભાતિયામાંથી કોઈ એક રચના સૌ શ્રોતા મિત્રોને સંભળાવશો તો મને ખૂબ જ આનંદ થશે. વ્રજેશભાઈ, આપે આટલો સરસ સંદેશો અમને મોકલાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારી વિનંતીને માન આપતા હું આજે તમારી જે રિક્વેસ્ટનું જે ગીત છે, નરસિંહ મહેતાનું પ્રભત્યું, જે મને પણ ખૂબ જ ગમે છે, તે રજૂ કરું છું. જાગને જાદવા, આસિત દેસાઈના સ્વરમાં.

0: I think the engine's stalling out on me.
1: Yeah, that don't sound right.
0: Dang, got a lot more miles to go.
1: Nah, it'll be okay, mate. You ride with GEICO Motorcycle Insurance and got their 24/7 emergency roadside service. They'll be here with a tow in no time.
0: Good, because these boots weren't made for walking.
1: Those riding boots are pretty sweet.
0: Oh, you like?
1: Do you think they come in a size 1 inch?
0: I don't know.
2: It feels good to ride with help. It feels good to GEICO. Emergency roadside service is optional coverage.
3: The success you've had in life matters. The late nights, the extra shifts, the moments you've stood up and said, I've got this. At University of Maryland Global Campus, we value your achievements because we're a school for real life. With UMGC, you can earn up to 90 credits toward a bachelor's for prior learning and relevant life and work experience, or transfer up to 12 credits toward a master's. We offer scholarships, affordable tuition, and online and hybrid classes, all with the support you need from your first day to graduation day and beyond. As an accredited state university, we've been transforming lives for over 75 years. Choose from more than 135 undergraduate and graduate degrees and certificates, and get ready to succeed again. At UMGC, success is yours for the taking and the making, and nothing should keep you from it, especially not an application fee. Apply now and we'll waive your application fee. Classes start May 13th. Learn more at umgc.edu. That's umgc.edu. Certified to operate in Virginia by Chev.
4: કોઈ પણ મોબાઈલ ડિવાઇસ પર રસપ્રદ ઘટનાઓ વિશે માહિતી મેળવો તદ્દન નિઃશુલ્ક. sbs.com.au/gujarati મુલાકાત લો અથવા SBS ઓડિયો એપ ડાઉનલોડ કરો. આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
5: મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. મિત્રો, ઓસ્ટ્રેલિયન સરકારે મોબાઈલ અને સક્રિય સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા માટે જે રોકાણની જાહેરાત કરી છે તે અંગે આપણને માહિતી આપી રહ્યા છે સુષેણભાઈ દેસાઈ. આવો તે જાણીએ.
6: SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
7: ઓસ્ટ્રેલિયન સરકારે સંરક્ષણ પાછળ $1.2 બિલિયન ખર્ચ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેમાંથી 750 મિલિયન બેન્ડિગોમાં 268 નવા બુશમાસ્ટર પ્રોટેક્ટેડ મોબિલિટી વ્હીકલના ઉત્પાદન માટે ફાળવવામાં આવશે. નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજીના અનુસંધાનમાં સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ કહે છે કે આ ઉત્પાદન ઓસ્ટ્રેલિયાની મોબાઈલ અને સક્રિય સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવશે. વિગતો જાણીએ આ અહેવાલમાં. ફેડરલ સરકારે આગામી 7 વર્ષમાં વિક્ટોરિયામાં આશરે 300 બુશમાસ્ટર બનાવવા માટે $0.25 બિલિયન ખર્ચવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેમાંથી 268 વાહનો ઓસ્ટ્રેલિયન આર્મી માટે આરક્ષિત છે અને બાકીના નેધરલેન્ડ માટે નિર્ધારિત છે. ત્યારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પેટ કોનરોય કહે છે કે લગભગ 3 દાયકામાં આ ફેસિલિટી પર આ સૌથી મોટો ઓર્ડર હશે.
8: This announcement of a combined order of almost 300 vehicles, when you combine our order and the Dutch order, we're ordering almost 300 vehicles that locks in the future of 300 workers, direct employees, for the next 7 years. That is the single biggest order for Talis Bendigo since 1999. Single biggest order in 27 years, locking in 300 direct jobs and thousands through the supply chain, making the best protected mobility vehicle in the world, bar none.
7: 2024 National Defence Strategy ની જાહેરાત સાથે સરકારે આગામી દાયકામાં સંરક્ષણ ખર્ચ વધારીને $53 બિલિયન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. હોકી પ્રોટેક્ટેડ મોબિલિટી વ્હીકલ્સના અપગ્રેડ માટે $450 મિલિયન રોકાણની સાથે સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ કહે છે કે આ ખર્ચ વ્યૂહરચનાના મુખ્ય આધારસ્તંભને પૂર્ણ કરી રહ્યો છે.
9: What this means is that we are fulfilling the statement and ambition of the National Defence Strategy to create a more amphibious army, but to create a more agile and mobile army. And that's what this $1.2 billion investment in these capabilities will do.
7: સરકાર કહે છે કે આ નવા ઓર્ડરના વાહનોનું ઉત્પાદન એ વાહનો ઉપરાંત થશે જે પહેલાથી જ યુક્રેનને ભેટમાં અપાયેલા વાહનોની અવેજીમાં બનાવવામાં આવી રહ્યા છે. વિશ્વભરના 9 દેશો પહેલાથી જ તેમના સંરક્ષણ દળોમાં ઓસ્ટ્રેલિયન મોબિલિટી વ્હીકલનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે રિચર્ડ માલ્સ કહે છે કે નેધરલેન્ડ સાથેનો નવો કરાર સ્થાનિક ઉદ્યોગો માટે વધુ સુરક્ષા પ્રદાન કરે છે.
9: This is a real example of the power of sovereign capability for our defence force, but also the power of Australia's defence industry. Because not only does it contribute to our sovereign capability, in exporting bushmasters around the world, be it Indonesia or Ukraine or now the Netherlands, this is taking Australian capability to the world, and it absolutely increases our diplomatic space as we work with countries around the world and they see Australian expertise.
7: આગામી 7 વર્ષમાં ઓછામાં ઓછી 300 સીધી રોજગારી સુનિશ્ચિત કરવાના અંદાજ સાથે પેટ કોનરોય કહે છે કે સપ્લાય ચેન મારફતે બીજી હજારો નોકરીઓ ઊભી થશે.
8: Aussie made steel in Illawarra going to Broadmeadows to be shaped into that beautiful V shape. That is one of the key drivers of why this no one has lost their lives in explosions while they've been in a bushmaster to then manufacture here in Bendigo. This is the Australian defence industry at its best, protecting Australian troops' lives and putting food on the table of their family for another 7 years.
7: Australian National Defence Strategy માં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે આધુનિક યુદ્ધ પદ્ધતિ કઈ રીતે દેશોની સંરક્ષણ કરવાની પદ્ધતિને બદલી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોનોમસ ડ્રોન વોરફેર જેવી ટેકનોલોજીના ઝડપી વિકાસની સાથે શ્રી કોનરોય કહે છે કે બુશમાસ્ટરનો આ નવો કાફલો ભવિષ્યના ફેરફારો માટે વધુ અનુકૂળ રહેશે.
8: It's got more power. What you're seeing with modern warfare is everything needs more power, more computing. So the next generation will have more power. It'll also have modifications at the back, which means you can swap in and out modules more effectively. Talos can provide more details later on, but they're two of the key modifications is greater power, because one thing we'll be fitting onto these is remote weapon stations to deal with drones, including directed energy weapons, lasers for want of a better word.
7: SBS News માટે સિડની લેંગનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
6: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
5: મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે તમારા સંદેશાઓને વાંચ આપવાનો. આજના કાર્યક્રમ માટે સંદેશો આવે છે રેખાબેન જોશીનો. તેઓ લખે છે કે સમાચાર અને બજેટ વિશે જે વિગતવાર માહિતી આપી હતી તે ખૂબ જ સરસ હતી. ગીતો તેમને ખૂબ જ ગમ્યા અને ટીમના બધા આદરણીય સભ્યોને તેઓ જયશ્રી કૃષ્ણ કહી રહ્યા છે. જયશ્રી કૃષ્ણ, રેખાબેન જોશી, આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જ મિત્રો, શુક્રવારના કાર્યક્રમ માટે હેમલતાબેન પુરોહિતનો પણ સંદેશો આવ્યો હતો અને તેઓ લખે છે કે નમસ્તે સુષેણભાઈ અને ટીમ, હેપી ગુજરાત ડે અને ટીમના સૌ મિત્રોને. ગુજરાત દિવસનો પ્રોગ્રામ ખૂબ જ સરસ હતો અને રસપ્રદ હતો. ગીતો ખૂબ જ સારા હતા. હેમલતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે શુક્રવારના કાર્યક્રમ માટે વધુ એક સંદેશો આવ્યો હતો. સિડનીથી ચેતનભાઈ શાહ પણ લખે છે કે તમે એવા ગુજરાતીને ન ભૂલી જતા કે જેઓ તમારા નિયમિત શ્રોતા છે પરંતુ ગુજરાતથી નથી. ગ્રેટ પ્રોગ્રામ ચેતનભાઈ. અમે ચોક્કસથી તમામ ગુજરાતી શ્રોતા મિત્રોને યાદ રાખીશું અને આ રેડિયોના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારતા રહીશું. ચેતનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, કાર્યક્રમ સમાપ્ત કરતા ગાઉં હું તમામ શ્રોતા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. આવો, હવે સમય થયો છે સરસ મજાના ગીતને માણવાનો. આજનું ગીત છે સાત સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા, પાર્થિવ ગોહિલના સ્વરમાં, ખાસ તમારા માટે.